0: 나 나고지
1: 선다리
0: 잘돼
1: 잘 선다리
0: 나
1: 왓가라 내 이제부터 돼
0: 잘못돼 잘나 나
2: 어허 어허 부르다 봤었노 오라이버 깨우버터 돼 나 사하세 버실러모 벤터 가래하시
1: 너스터 번호처로 눈이 허이 버라이자 니자로의 뚜히 나 노힐레 허라이브 프라라고디 떨어
2: 에 니저 밤으로 जानुना की पराक्रम मरो राजपुत्र है जनु बाप कर्ज करो एका बने नसीब मु समस्तं को सिरो
3: दुशासनो दुशासनो आउ सही है उन्हें कोटु बनियारो धर धनु कर सर पेरनो